0: Kanjunju mwanangu.
1: Baba.
0: Umgongo na isika wataka kwa chana kiuno yani.
1: Nini?
0: Alia magodoro na itu Arusha. Wanatangaza sana lakini hamna kitu mwanangu.
1: Hauta kwa mepigwa wewe.
0: Mepigwa?
1: Hauta kio kulizia magodoro ya Arusha. Mwateko kulizia magodoro ya Tanfoam kutoka Arusha.
0: Sana ayuaje?
1: Sasa kwenye ni kusanue namna mbavo utayajua magodoro original ya Tanfoam.
2: Hakikisha kuwa nailoni ya kifungashio ina neno Tanfoam Arusha. Kava ya godoro ina nembo ya Tanfoam Arusha. Sticker ya size ina jina la Tanfoam Arusha. Na muhuri wa moto kwenye godoro wenye nembo ya Tanfoam Arusha. Epuka udanganyifu. Tupigie kujipatia godoro lako la Tanfoam.
3: Tanfoam alinunua babu mpaka mjukuu analitumia.
4: A'udhu billahi minash shaitanir rajim. Bismillahir rahmanir rahim. الحمد لله رب العالمين والصلاة والسلام على سيدنا ونبينا محمد وأهل بيته الطيبين الطاهرين اللهم صل على محمد ومحمد مرودي لو بايو السلام عليكم ورحمة الله وبركاته چوبیسمی جنوری 2001 Iklaj thi lagbag 25 varas pehla Savarna lagbag pona 9 vage 8:46 roughly Gujarat ma India ma ek motu earthquake thiyo to 7.6 on the Richter scale ane nu focal point Bhuj hatu ke bachao e je be gam hata te nu focal point hatu ane bahu j nuksani thiyo to 20000 manso મરી ગયા લગભગ 4 લાખ ઘરો 4 લાખ બિલ્ડિંગ્સ પડી ગયા એ જગામાં તે વખતમાં હું ઇન્ડિયા હતો સ્ટુડન્ટ મારું ઇન્ટર્નશિપ કરતો હતો અને સાઉથ ઇન્ડિયામાં મણિપાલમાં તો આખા ઇન્ડિયામાં હોહા હતું કે કાંઈ ને કાંઈ કરવું જોઈએ ગુજરાત વાસ્તે તો ઇન્ડિયામાં ઠેક ઠેકાણેથી માણસો એઇડ મોકલાવા માંડ્યા તો અમારું યુનિવર્સિટીથી જે હતું ગુજરાતથી બહુ જ દૂર અને કાંઈ કહે કે ના અમે પણ કાંઈ કરવું જોઈએ અમારી પાસે આટલા બધા ડૉક્ટર્સ છે મેડિકલ ટ્રીટમેન્ટની જરૂર હશે

તો ત્યાંથી એક રેસ્ક્યુ એન્ડ રિલીફ ટીમ ફોર્મ થયું. એ ક્યારેક બનાવ્યા, લગભગ 20 કે 30 જણ હતા, ડૉક્ટર્સ હતા, વોલન્ટિયર્સ હતા. મારું પ્લસ પોઈન્ટ હતું કે મને ગુજરાતી આવડતું હતું, તો કે યુ કેન કમ એઝ અ ટ્રાન્સલેટર, નોટ એઝ અ ડૉક્ટર બટ એઝ અ ટ્રાન્સલેટર. તો મણિપાલથી ગુજરાત સુધી લગભગ 56 આવર્સ બસ જર્ની, 56 આવર્સનું બસ જર્ની, ને એ પણ નોર્મલ બસ, સ્કૂલ બસ. એમાં મેડિસિન્સ નાખી, ડૉક્ટર્સ અને ખાવાનું થોડું ઘણું અમે નીકળ્યા. અને ત્યાં પહોંચવાની સાથે પછી સરકાર સાથે વી હેડ ટુ કોઓર્ડિનેટ કે ક્યાં ખાસ વધારે જરૂર છે. ભુજમાં તો બહુ જ વધારે રેસ્ક્યુ એન્ડ રિલીફ હતું, પણ બીજા આસપાસના જે ગામડા હતા ત્યાં રેસ્ક્યુ એન્ડ રિલીફ ઓછું હતું. તો પહોંચીને ત્યાં અમે ટેન્ટ નાખ્યા, તો ટેન્ટમાં સુવાનું અને પેશન્ટ્સ જે આવતા તે લોકોને ટ્રીટમેન્ટ આપતા હતા. તો મારી વાસ્તે એક લર્નિંગ એક્સપિરિયન્સ હતો. અમે એકલા ના હતા, પંજાબથી એક આખી લોરી શીખ્સ જે છે બધા ભેગા થયા, બધા પ્રોફેશનલ્સ, નહીં કે વોલન્ટિયર્સ, વોલન્ટિયર્સ હતા બાકી ઓલ પ્રોફેશનલ્સ પોતાનું કામ મૂકી લોરીમાં બેસી રાશન સાથે. એલાકાનું કામ શું? બચાવમાં, આ બચાવ જે ગામ હતું, ખાલી આવીને રાંધવાનું, ખાવાનું, સવાર બપોર રાત ખાવાનું રાંધી ને માણસોને આપે. માણસોના ઘર તૂટી ગયા હતા, સો દે વર ડુઈંગ દેટ. એક બીજું એક્સપિરિયન્સ હતું મારું યુક્રેઇનથી, એક આખું ટીમ આવ્યું હતું ડૉક્ટર્સનું, અને એલાકા પાસે ઇન્ફ્લેટેબલ હોસ્પિટલ, તે હર્ક્યુલસ પ્લેનમાં એલાકા આવ્યા, કૂતરાઓ ને આર્મીવાળા માણસો રેસ્ક્યુ વાસ્તે, બાકી રિલીફ વાસ્તે આખું હોસ્પિટલ સેટઅપ કર્યા. ઇન્ફ્લેટેબલ એટલે ખાલી હવા નાખો તો થિયેટર ઊભું થઈ જાય, વોર્ડ્સ ઊભા થઈ ગયા, ખાટલા એક એક, ખાલી તમે હવા નાખવાનું તો ખાટલા થઈ જાય, ટોટલી ઇન્ફ્લેટેબલ. તો આ એલાકાની તૈયારી હતી. ને મારી વાસ્તે એક આઈ ઓપનર હતું કે જ્યારે પણ ડિઝાસ્ટર થાય, બીજા દેશો છે જે લોકો તૈયારી કરી લીધા હોય છે, બીજા જે છે ધે હેવ નોટ પ્રિપેર્ડ ઇનફ. તો આ એક એક્ઝામ્પલ થયું. પછી 2020માં અમારું કોવિડ ક્રાઇસિસ ટંઝાનિયામાં, ટંઝાનિયાનો રિસ્પોન્સ થોડુંક જુદું હતું, પણ અમારા જમાત, અમારી જમાત જે છે બહુ જ ફાઇન રીતે મોબિલાઇઝ કર્યા. ટાસ્ક ફોર્સ એક ફોર્મ થયું કે માણસોની કેવી રીતના અમે આઇસોલેટ કરશું જે લોકોને કોવિડ થઈ ગયું છે, અને એ કોશિશમાં આખી હોસ્પિટલ જે એક્સટેન્શન છે આખું હોસ્પિટલ ઊભો થઈ ગયું કોવિડના નામે. પછી વેક્સિનેશન ડ્રાઈવ. તો આને કહેવાય છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ. ડિઝાસ્ટર જે છે બે જાતના હોય છે, એક મેન મેડ હોય છે અને એક નેચરલ ડિઝાસ્ટર્સ હોય છે. બધા વાસ્તે મેનેજમેન્ટની જરૂર હોય છે. અમે એક એવા દેશમાં રહીએ છીએ જે હજી રિએક્ટિવ છે, ડિઝાસ્ટર થાય પછી જાગે. પણ થોડુંક ગૂગલ ઉપર રિસર્ચ કરતો હતો તો ટંઝાનિયન ગવર્મેન્ટના સ્પેસિફિક પોલિસીઝ છે કે જો ડિઝાસ્ટર થાય તો કોણ ઇન્ચાર્જ હશે, શું કરશું, બજેટ કેવી રીતે એલોકેટ થશે, વોટ ઇઝ ધી હાયરાર્કી સિસ્ટમ, યુ વિલ બી આન્સરેબલ ટુ હુ. તો બહુ જ ફાઇન એલાકાનું એક્ટ છે. યુનાઇટેડ નેશન્સમાં એક આખું ઓફિસ છે, UNDRR કે છે, યુનાઇટેડ નેશન્સ ઓફિસ ફોર ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન. તો એક બાજુ ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે, બાકી હવે દેશો આગળ ગયા છે કે ના, ડિઝાસ્ટર પ્રિવેન્શન પણ કરવું જોઈએ, ડિઝાસ્ટરના જે રિસ્ક છે એને ઓછું કરવું જોઈએ. તો યુનાઇટેડ નેશન્સમાં આખું આ એક ઓફિસ ફોર્મ થયું છે, આખું એક સેક્શન છે. તો 2015માં એ લખા બેઠા સિન્ડાઈ, સિન્ડાઈ એક જપાનમાં ગામ છે, ત્યાં બેસીને એ લખા આ પ્રપોઝલ લઈ આવ્યા, વિચ વોઝ એડોપ્ટેડ બાય ધ યુનાઇટેડ નેશન્સ. અને કહે છે કે 2030 સુધી, એટલે 15 વર્ષનું પ્રોગ્રામ એ લખાનું, કે ડિઝાસ્ટર રિસ્ક જે છે દુનિયામાં કેવી રીતે અમે ઓછું કરી શકીએ જેથી ઓછામાં ઓછા માણસો મરે, લીસ્ટ નંબર ઓફ પીપલ આર ઇફેક્ટેડ. એલાકાના 4 પ્રાયોરિટીઝ છે મેઇન. પહેલું, અન્ડરસ્ટેન્ડિંગ ડિઝાસ્ટર, દેશોને જાણવું જોઈએ કે ડિઝાસ્ટર છે શું અને વાય ડુ યુ ગેટ ડિઝાસ્ટર્સ. ફ્લડ હોય, હરિકેન હોય, અર્થક્વેક હોય, અન્ડરસ્ટેન્ડિંગ

disaster. What is it? Biju strengthening, to biju che strengthening disaster risk governance. Ek hoy tame risk disaster ne samji lida ho, pachi strengthening the disaster risk governance. Je tame institutions raikha ho ene tame strengthen karo. Triju, invest money into it. Jare tamaru budget nu varas aave, budget nu time aave varas ma, put some money aside and invest. એવું ના થાય કે ખાલી પેપર ઉપર રહી જાય. તમે એવું ના થાય કે તમે ખોબડતા હો કે ડિઝાસ્ટર થાય પછી તમે જાગો. જ્યારે જાગીએ ત્યારે સવાર ગુજરાતીમાં કહે છે. સો સ્ટાર્ટ ઇન્વેસ્ટિંગ. એ કહે છે યુ ઇન્વેસ્ટ $1 ઇન ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટ, યુ વિલ સેવ $7 ઇન ડિઝાસ્ટર મેનેજમેન્ટ. તમે $1 અહીંયાથી ઇન્વેસ્ટ કરશો, તમારા $7 બચશે ડિઝાસ્ટર જો થશે તો. અને ચોથું, ઇમ્પોર્ટન્સ ઓફ ડિઝાસ્ટર પ્રિપેરનેસ. ડિઝાસ્ટર થઈ જાય પછી તરત જ તમે પોસ્ટમોર્ટમ કરો અને જો કે તમે એમાંથી તમે શું શીખી શકો છો, સો દેટ ઇટ ડઝન્ટ હેપન અગેન. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ 4 પોઈન્ટ. એક આખું સાયકલ એ લખે બનાવ્યા છે ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં. પહેલાં છે મિટિગેશન. મિટિગેશન એટલે થિયોરેટિકલ પ્રિપરેશન. ડિઝાસ્ટર છે શું, અમે કેવી રીતે તૈયારી કરે, પછી પ્રિપરેશન, પછી ઇઝ ધ ડિઝાસ્ટર ઇટસેલ્ફ જ્યારે થાય ત્યારે, પછી રિસ્પોન્સ અને રિકવરી. આખું એક સાયકલ છે, તમે ગૂગલમાં જોશો તો ધે મેડ ધીસ હોલ સાયકલ. તો આ પેપર ઉપર બહુ જ સારું લાગે અને ઘણું કામ કર્યા છે એમાં શક નથી. પણ 2015થી જે લખાના ગોલ્સ છે, ધેવ ડન અ વન્ડરફુલ જોબ. ઠેક ઠેકાને જ્યાં ડિઝાસ્ટર્સ થયા છે પહોંચી ગયા છે લખામ. પણ કોવિડ ક્રાઇસિસ જ્યારે આવ્યું ત્યારે ધ ફેલિયર્સ વોઝ સીન. એ 5 વર્ષ પછી આવ્યું. 2015માં એગ્રીમેન્ટ થયું, 2020માં કોવિડ આવ્યું, ત્યારે એલાકા હલી ગયા. અને આજ સુધી ડિબેટ ચાલે છે કે વોઝ ઇટ અ મેન મેડ ડિઝાસ્ટર કે વોઝ ઇટ અ નેચરલ ડિઝાસ્ટર. અને ત્યારે એલાકા એક્સપોઝ થઈ ગયા. ઠેક ઠેકાણે દુનિયામાં ડેથ્સ બહુ જ વધી ગયા. પ્રિવેન્શન પાયરેસી સુધી આવી ગયું. માસ્ક એક ગામમાં જતું હોય બીજું દેશ આવીને માસ્ક લઈ જાય. સો ઇટ એક્સપોઝ્ડ ધ યુનાઇટેડ નેશન્સ. પણ એના કરતાં વધારે ઓક્ટોબર 7 પછી જે થયું, આ જેનોસાઇડ જે થયું, ઇટ એક્સપોઝ ધ યુનાઇટેડ નેશન્સ ઇવન મોર. કે તમે મોટી મોટી વાતો કરો છો ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં, વોટ વર યુ ડુઈંગ પોસ્ટ ઓક્ટોબર 7? આજે જેવી હાલત છે ગઝાનું, આફ્ટર 2 યર્સ ઓફ જેનોસાઇડ, યુનાઇટેડ નેશન્સ હતા ક્યાં? તો એકચ્યુઅલી શું થયું છે કે ઓક્ટોબર 7 પછી જે લોકો ઉપર, એલાકાના મોઢો ઉપર જે નિકાબ હતું, એલાકાના મોઢો ઉપર જે કવરિંગ હતું, એ કાઢી નાખવામાં આવ્યું છે. કે તમારું પ્લાન હતું શું અમે ખબર પડતું ના હતું. આફ્ટર ઓક્ટોબર 7 ઇટ વોઝ ઓલ એક્સપોઝ. આ પ્લાન શું છે લોકોનું? તો એક છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ, એક છે ડિઝાસ્ટર પ્રિવેન્શન, યુનાઇટેડ નેશન્સ બોલે છે. બાકી આ બીજું કોન્સેપ્ટ છે ડિઝાસ્ટર કેપિટલિઝમ. આ એક બાઈ છે, નોમી ક્લીન કરીને છે, એક કિતાબ લખી છે શોક ડોક્ટરિન ધી રાઇઝ ઓફ ડિઝાસ્ટર કેપિટલિઝમ. હમણાં હું ચાલુ કર્યો છું વાંચવાનું. તો દુનિયા બધા બિઝી છે કે ડિઝાસ્ટરને અમે કેવી રીતે મેનેજ કરે, ડિઝાસ્ટરને કેવી રીતે પ્રિવેન્ટ કરે. પણ એક ગ્રુપ છે માણસોનું, ઇઝ અ સ્મોલ ગ્રુપ રાઉન્ડ ધ વર્લ્ડ, જે લોકો તૈયારી શું કરે છે કે દેશમાં કાંઈ ડિઝાસ્ટર થાય અને અમે એ દેશમાં ઘરીને અમારું ઓપોર્ચ્યુનિટી, ઓપોર્ચ્યુનિસ્ટિક એટિટ્યૂડ, કે જે કાંઈ બિઝનેસ ઓપોર્ચ્યુનિટી હોય અમે લઈ લે, વી શુડ એક્સપ્લોઇટ દેટ કન્ટ્રી. તો દુનિયામાં ઠેક ઠેકાને ડૉક્ટર્સને રાખશે, રાશન રાખશે, ઇન્વેસ્ટ કરશે. પણ આ ગ્રુપ જે છે, ધે મેકિંગ પોલિસીસ કે દુનિયામાં ક્યારે ડિઝાસ્ટર થાય અને વી ગો ઇન ને અમારા પોલિસીઝ અમે ઇમ્પ્લિમેન્ટ કરે. ડિઝાસ્ટર કેપિટલિઝમ. આ રિચ માણસો છે, પૈસો ખૂબ છે, અને એ લોકોને માણસોની પૈરી નથી કે ડિઝાસ્ટર જ્યારે થાય ત્યારે માણસોને મેં જઈને હેલ્પ કરે કે હોસ્પિટલ્સ બાંધે કે ના. અમારા જે પોલિસીસ છે
એને અમે એક્સપ્લોઇટ

એને એમ ઇમ્પ્લિમેન્ટ કરે. પછી હિજાબ જો રાખશે કે નો વી આર હેલ્પિંગ પીપલ, જેમ કોવિડમાં જ્યારે થયું ત્યારે અમે આટલું બધું કોવિડ વેક્સિન ડિસ્ટ્રીબ્યુટ કરે છે, પણ ઇન રિયાલિટી દે હેવ અ ડિફરન્ટ પ્લાન. આનો જે ગુરુ જે છે, ડિઝાસ્ટર કેપિટલિઝમનો જે ગુરુ છે એનું નામ છે મિલ્ટન ફ્રીડમેન, કે અંકલ મિલ્ટી કહે છે. ધ ગિવન યુ નેમ અંકલ મિલ્ટી. આ એક પ્રોફેસર હતો યુનિવર્સિટી ઓફ શિકાગોથી. 1976 એને નોબલ પ્રાઇઝ ઓફ ઇકોનોમિક્સ મળ્યું, 1976. દિસ રેઝ અનધર ક્વેશ્ચન. જેને નોબલ પ્રાઇઝ મળે ઓલવેઝ પુટ અ ક્વેશ્ચન માર્ક ઓન હિમ. દુનિયા હંમેશા સેલિબ્રેટ કરશે, આને નોબલ પ્રાઇઝ મળ્યું ઓલવેઝ પુટ અ ક્વેશ્ચન માર્ક. પીસ પ્લાન હોય, પીસ પ્રાઇઝ હોય, લિટરેચરનું પ્રાઇઝ હોય, ઇકોનોમિક પ્રાઇઝ હોય, ઓલવેઝ ટેક ઇટ વિથ અ પિંચ ઓફ સોલ્ટ. આ માણસ જે છે 2006 ગુજરી ગયો, ફ્રીડમેન કરીને અંકલ મિલ્ટી, એટ ધી એજ ઓફ 93 હી ડાઈડ. પણ છેલ્લા દિવસ સુધી એ પ્લોટ કરતો હતો. આ પણ એક શીખવાનું છે કે માણસ 93 વર્ષનો થઈ ગયો હોય, હાઉ ડઝ હી મેન્ટેન હિઝ મેન્ટલ કેપેસિટી. ભલે ઝાલિમ હતો, ભલે જેવો હતો, પણ છેલ્લા દિવસ સુધી એ પ્લોટ કરતો હતો કે દુનિયામાં ક્યાંય ધમાલ થાય એન્ડ આઈ કેન પુટ માય પોલિસીસ. અને કેટલા ગવર્મેન્ટ્સને એ એડવાઇસ કર્યો છે. તો એ કહે છે, એન્ડ આઈ કોટ, ઓનલી અ ક્રાઇસિસ એક્ચ્યુઅલ ઓ પરસીવડ પ્રોડ્યુસિસ અ રિયલ ચેન્જ. કે તમે દેશમાં તમે કંઈ ચેન્જ પ્લાન કરતા હો, તમે રિફોર્મ્સ પ્લાન કરતા હોય, કે બહુ ટાઈમ લાગશે. જ્યારે ડિઝાસ્ટર થશે ને, દિસ ધ રાઇટ ટાઈમ ટુ બ્રિંગ અ ચેન્જ. વેન ક્રાઇસિસ ઓકર, ધી એક્શન્સ દેટ આર ટેકન ડિપેન્ડ ઓન ધી આઈડિયાઝ દેટ આર લાઈંગ અરાઉન્ડ. એ કહેતો હતો કે તમારા આઈડિયાઝ તમે છે ને તૈયાર રાખો, રિફોર્મના જે આઈડિયા છે તમે તૈયાર રાખો. જ્યારે ડિઝાસ્ટર થાય, યુ ગો ઇન. દેટ આઈ બિલીવ ઇઝ અવર બેઝિક ફંક્શન, ટુ ડેવલપ ઓલ્ટરનેટિવ્સ ટુ એક્ઝિસ્ટિંગ પોલિસીસ. જે દેશોના પોલિસીસ છે હમણાં, વી શુડ હેવ ઓલ્ટરનેટિવ પોલિસીસ જે અમારા ફાયદામાં હોય. ટુ કીપ ધેમ અલાઈવ એન્ડ અવેલેબલ અન્ટિલ ધી પોલિટિકલી ઇમ્પોસિબલ બિકમ્સ પોલિટિકલી ઇનએવિટેબલ. પછી હી પ્રપોઝ ટુ હેવ સ્ટ્રેટેજીઝ ઇન પ્લેસ એન્ડ વેઇટ ફોર ડિઝાસ્ટર ટુ સ્ટ્રાઇક. હી સેઝ, એ કહે છે કે દેશમાં જ્યારે ડિઝાસ્ટર થાય છે ત્યારે એ દેશને 6 થી 9 મહિના લાગે છે રિકવર થતા. ઇટ ટેક્સ ધેમ 6 to 9 મંથ્સ ટુ ગેટ બેક ઓન ધેર ફીટ. તો એ કે એ વખતમાં તમારા ચેન્જીસ તમે લાવી લો. જે દેશમાં ડિઝાસ્ટર થાય, પહેલાં તમે ઘરે જાઓ, વિધિન 6 to 9 મંથ્સ યુ બ્રિંગ અબાઉટ ધ ચેન્જીસ ધેટ યુ વોન્ટ. તો આ બાઈ રિસર્ચ કરી છે નોમી ક્લિંગ, એના બુકમાં એ લખે છે કે ઓગસ્ટ 2005 જે હરિકેન કટરીના જે થયું ન્યૂ ઓર્લિન્સમાં યુએસમાં, તો કે તે પહેલાં એ જગામાં ડિબેટ ચાલતું હતું કે અમારી પાસે પ્રાઇવેટ સ્કૂલ્સ હોવું જોઈએ કે પબ્લિક સ્કૂલ્સ હોવું જોઈએ. સોશિયલિસ્ટ જે હતા એ લોકો કહે કે ના, એજ્યુકેશન ઇઝ વેરી એક્સપેન્સિવ, સો ઇટ શુડ બી અ ગવર્મેન્ટ સ્પોન્સર્ડ સ્કૂલ જેથી ઘણાને ફાયદો થાય. તો કટરીના પહેલાં 123 સ્કૂલ હતા, 123 પબ્લિક સ્કૂલ્સ, અને પ્રાઇવેટ સ્કૂલ્સ બહુ જ ઓછા હતા. જ્યારે આ ડિઝાસ્ટર થયું કટરીનાનું, આ જે પ્રાઇવેટ સ્કૂલનું જે બોર્ડ હતું, ઓલ ધીસ કેપિટલિસ્ટ જે લોકોને પૈસા બનાવવું હતું, એ લોકો આવી નાખવાનું પોલિસી લેવા, પબ્લિક સ્કૂલ્સને બધાને બંધ કરીને એ ખાલી લોકોના ટીચર્સ જે હતા બધાને રજા આપી દીધા, કે ધી ગોટ ધેમ એમ્પ્લોયડ એલ્સવેર. અને 123 પબ્લિક સ્કૂલ્સ બંધ કરી અને ઓનલી 4 એક્ઝિસ્ટેડ. આજ સુધી ખાલી 4 સ્કૂલ બાકી છે પબ્લિક સ્કૂલ્સ. અને કેટલા બધા પ્રાઇવેટ સ્કૂલ્સ ખુલી ગયા. આ લોકોનું પ્રિન્સિપલ કે અમે રિફોર્મ ક્યારે લાવશું, અમે પ્રાઇવેટાઇઝ કરવું છે, આટલા બધા બ્યુરોક્રેસીસ છે. એ કે ડિઝાસ્ટર જ્યારે આવે, એ એક દિવસમાં અમે એટલા બધા ચેન્જીસ લાવી શકીએ. પહેલાં કાનો આઈડિયા તૈયાર હતો. જ્યારે હરિકેન કટરીના થયું, દે કેમ ઇન, પબ્લિક સ્કૂલ્સ બંધ કરી અને દે ઓપન દે ઓન પ્રાઇવેટ સ્કૂલ્સ. હવે એક

step agar giya chhe laga. Okay, don't wait for disasters to happen. Create disasters. Have ek no levels. Don't wait for disasters to happen. Tami kya sudhi khobar chho? Earthquake thai, ne hurricane thai. Now create disasters. Have aaj jo me samjhi gaya hoy, to have tami 9/11 jo 2001 ma. You'll change your perception. 9/11 pachi je changes aiva, manas nu magaj fari jay. The Rwandan genocide, je Rwanda ma je genocide thiyo. Genocide pachi je changes aiva che Rwanda ma, within a short time, 100 divas ma akhu genocide thai gyo. 8 lakh manso, eno upar ame discussion kahi raha tha. Pan tame lakana changes jo have. Rwanda ma je thai rahyu chhe, it's become a so-called model. પણ પરદે કી પીછે શું ચાલે છે મને નથી ખબર. તમે કોંગોમાં તમે વોર જો, કોંગો ઇઝ સપોઝ ટુ બી ધ રિચેસ્ટ કન્ટ્રી ઇન ધ વર્લ્ડ. ત્યાં જે મિનરલ્સ છે, ત્યાં જે પૈસો છે, બાકી આજ સુધી જંગ પતતું નથી ત્યાં. ક્રિએટ અ ડિઝાસ્ટર સો દેટ યુ કેન એક્સપ્લોઇટ. લિબિયાનું તમે વોર જો, લિબિયામાં માણસો જે રહ્યા છે, એક બે એક્સપાટ્રિએટ સાથે હું વાત કરો છું. It was another world, Libya. Aaj Libya nu shu halat thi gayu chhe. Libya na bhagla kari naikha, oil explode thai chhe. There is slave trade going on in Libya. Thoruk time, create a disaster, split them, desh ne khalas kari naakho. Syria tame jo, Syria was a country which did not have a single debt with the IMF or World Bank. Ek karjo na hato lakana matha upar, Syria. આજે તમે ગામની હાલત જો, દેશના ભાગલા કરી નાખ્યા. એક બાજુ ઇઝરાયલ છે, એક બાજુ ટર્કી છે, એક બાજુ યુએસ છે. પોતાનો ગવર્મેન્ટને બેસાડી દીધા અને દેર એક્સપ્લોઇટિંગ ધ કન્ટ્રી. ઇરાક 2003, શોક એન્ડ ઓ, આ શોક ડોક્ટરિંગ છે. તમે એક એવું ડિઝાસ્ટર લઈ આવો કે માણસો શોકમાં આવી જાય અને પછી આવીને તમારો પોલિસીઝ નાખી દો. ઇરાકમાં 2003 ઓપરેશન શોક એન્ડ ઓ, જે પહેલું એટેક એલાકા કર્યા એનું નામ હતું ઓપરેશન શોક એન્ડ ઓ. એટલું બધું તમે બોમ્બિંગ કરો કે માણસો હપ્તાઈ જાય, પછી યુ બ્રિંગ ઇન યોર પોલિસીસ. આજે કેટલા વર્ષ થયા ઇરાકની તમે હાલત જો. ઇરાકનું ઓઇલ જે વેચે છે એલાકા, ઇટ હેઝ ટુ ગો. તમે પૈસા આપો ઇરાકી ઓઇલ વાસ્તે, ઇટ હેઝ ટુ ગો ટુ યુએસ બેંક. ઇરાકને એક સેન્ટ નથી મળતું ડાયરેક્ટલી. પછી યુએસવાળા પ્લેનમાં પૈસા મોકલાવે છે. For the salaries to be paid to the people. એટલું બધું એક્સપ્લોઇટેશન આજ સુધી. પછી કોવિડ ક્રાઇસિસ જો હતો, કોવિડ જે થયું આવી કહે છે નેચરલ ડિઝાસ્ટર હતું. પણ ટોપ 5 રિચેસ્ટ માણસો જે દુનિયામાં હતા, કોવિડ પછી એ લોકોનું વેલ્થ ડબલ થઈ ગયું. ધેર વેલ્થ ડબલ. તો એ લોકો ખોબડતા હતા કે આવું કાંઈ થાય. They put in their principles and their wealth doubled within a short time. Aaja Gaza ni tame halat jo. Manas pucha kare ke tame bombing karo, but avitam bombing karo. Tame Gaza no tame aerial view tame jo, kai nathi baki. Not a single building is standing. Shock and oh, shock doctrine. Eklu badu tame karo ke duniya heptai jay. Manso je che heptai jay. Pachi you bring in your policies. Have tame plan jo, Gaza waterfront. જરડ કુશનર જે છે ટ્રમ્પનો જમાઈ, આખું પ્લાન બનાવી લીધો છે કે ગાઝા વોટરફ્રન્ટ કેવું લાગશે. પણ પ્રોબ્લેમ શું થયું કે ગાઝાથી માણસો નીકળ્યા નહીં. એલાકાનું પ્લાન હતું કે આટલું બધું કરવા પછી આ ગાઝાના જે રહેવાસી છે, રેઝિડન્સ જે છે, એલાકા બધા ઇજિપ્ત ભાગી જશે. દેટ વોઝ ધ પ્લાન. પણ આ પેલેસ્ટિનિયન્સ જુદા બ્રીડના છે કે અમે અમારો દેશ મૂકીને નહીં જશું. તો એમાં એલાકાના પ્લાન્સ ચોપટ થઈ ગયા. આજ સુધી એ લોકો કાંઈ નથી કરી શક્યું. સીઝ ફાયર કરવું પડ્યું એ લોકોને. રેઝિસ્ટન્સ જે હતું ઉભા રહ્યા પોતાના પગ ઉપર. પણ રેઝિસ્ટન્સની પાછળ હતું શું? ગઝાને તમે મૂકો, લેબનોન તમે જો. લેબનોનમાં જે થઈ રહ્યું છે આજે, સીઝ ફાયર થયું, બાકી સીઝ ફાયર પહેલાં તમે જો, ઈજ ધી દાહિયા ડોક્ટરિન કહે છે. મૂવિંગ ધ ગ્રાસ. મૂવિંગ ધ ગ્રાસ એટલે જ્યારે તમે ઘાસ કાપતા હો, ઘાસ મોટા થઈ જાય પછી તમે મશીન સાથે જઈને ઘાસને સાવ ટૂંકા કરી નાખો. મૂવિંગ ધ ગ્રાસ, ધ દાહિયા ડોક્ટરિન. દાહિયા આખું ફ્લેટ કરી નાખ્યું.

એલાકાનો પ્લાન ઈ જ ક્રિએટ અ ડિઝાસ્ટર, પછી તમે અંદર જઈને કરો જે તમે કરવું છે. યમનની તમે હાલત જો તો દુનિયામાં ઠેક ઠેકાને એલાકા ડિઝાસ્ટર ક્રિએટ કરે છે, પછી એલાકાના પોલિસીઝ લાવી અને તે ઇમ્પ્લિમેન્ટ. ડિઝાસ્ટર કેપિટલિઝમ કહે છે. પણ ઇંગ્લિશમાં એક ફ્રેઝ છે, થ્રોઈંગ અ સ્પાનર ઇન ધ વર્ક્સ, એને ઇડીએમ કહે છે, થ્રોઈંગ અ સ્પાનર ઇન ધ વર્ક્સ. જે લોકો ઇંગ્લિશ લિટરેચર વાંચતા હોય છે, બુક્સ વાંચતા હોય છે, થ્રોઈંગ અ સ્પાનર ઇન ધ વર્ક્સ. વ્હીલ ચાલતું હોય, મશીન ચાલતું હોય, તમે સ્ટોપ કરવું હોય, જસ્ટ પુટ અ સ્પાનર ઇન સાઇડ એન્ડ સ્ટોપ ઇટ. થ્રોઈંગ અ સ્પાનર ઇન ધ વર્ક્સ. તો આ ડિઝાસ્ટર કેપિટલિઝમ ચાલી રહ્યું છે કેટલા વર્ષોથી, 30 વર્ષ 40 વર્ષ. કન્સ્પિરસી થિયરીઝ, હું પાછો જાઉં તો મને થાય ઝાન્ઝીબાર રેવોલ્યુશન પણ મેં જોયે, મે બી એક અમાનનું ગામ હતું. ક્રિએટ અ ડિઝાસ્ટર અને પછી તમારા પોલિસીઝ લેવા. પણ આ કરતાં કરતાં ઓલ ધેર પ્લાન્સ વર ગોઈંગ એક્ઝેક્ટલી ધ વે ધે પ્લાન. ગવર્મેન્ટને ઉથલાવો, બાકી દેન કેમ ધ સ્પાનર ઇન ધ વર્ક્સ. 1979 ઇસ્લામિક રેવોલ્યુશન ઈરાનનું. આ એક જગામાં એ લોકોનો પ્લાન બરાબર ના ગયો. શાને લાવી લીધા હતા, દેવર એક્સપ્લોઇટિંગ ધ ઓઇલ, આરામથી ઓઇલ ફ્લો થતું હતું. 1953માં કુ લાવી, શાહ બેસી ગયો, એ લોકોને જે ખપતું હતું કરતા હતા. પછી ઇમામ ખુમૈની આવી ને સ્પાનર નાખ્યો એ લોકોના વર્ક્સમાં, દેટ સ્ટોપ. ત્યારથી એ લોકોને અપસુક છે. તો પહેલાં વોર રાખ્યા ઈરાન ઉપર, ઈરાન કેમ આઉટ, પછી સેન્કશન્સ નાખ્યા, ઈરાન સર્વાઈવ. 46-47 વર્ષ થઈ ગયા સ્પાનરનું, એનું અસર હવે બધી બાજુ દેખાય છે. સો સ્પાનર ઇન ધ વર્ક્સ ઇન ગાઝા, સ્પાનર ઇન ધ વર્ક્સ ઇન લેબનોન, સ્પાનર ઇન ધ વર્ક્સ ઇન યેમન, બધી બાજુ રિવર્સ થાય છે. અને હવે જે આ વોર થયું, પહેલાં જૂનમાં જે થયું હતું 12-day war, ને હવે જે આ વોર થયું, એલાકાના જે લોકો પ્લાન કરે છે, શોક એન્ડ ઓ. તમે દેશમાં ઘરીને લીડર્સને મારી નાખો, સુપ્રીમ લીડરને મારી નાખો, આ દેશ કોલેપ્સ થશે. પણ સ્પાનર ઇન ધ વર્ક્સ, પ્લાનિંગ એવું થયું છે કે એ લોકો કામયાબ નથી થતા. ધીસ ઇઝ સમથિંગ દેટ હેઝ સ્ટોપ્ડ. સો ધીસ ઇઝ ધી એન્ડ, ધ બિગિનિંગ ઓફ ધી એન્ડ ઓફ ડિઝાસ્ટર કેપિટલિઝમ. આના લીધે ગાઝામાં જે જેનોસાઇડ થયું ને તે પછી બધાનું નિકાબ નીકળી ગયું છે. હવે ખબર પડે છે કોણ સાચો છે, કોણ મુનાફિક છે. આ યુનાઇટેડ નેશનના જે પ્રિન્સિપલ્સ હતા તમે જોશો, ઇટ ઇઝ ઇન લાઇન વિથ ડિઝાસ્ટર કેપિટલિઝમ, કારણ કે ઇટ ઇઝ ફંડેડ બાય ધ યુએસ, બાય ધ વર્લ્ડ બેંક, બાય IMF. એલાકાના પ્લાન્સ છે, આમે ચેતીને રહેવાની જરૂર છે. આનું સિક્રેટ શું, જે શેખ અલીદીના પરમદારે, કે આમાં કાંઈ ઇન્સાનની હોશિયારી નથી. ઇન્સાન જો કુરાન અને આહલુલ બૈતને પકડે, ખાલી કુરાન નહીં, કુરાન ને આહલુલ બૈત, દેટ ફોર્મ્સ ધ ટ્રુ સ્પાનર ઇન ધ વર્ક્સ. ખુદા કહે છે કુરાનમાં, અઉઝુ બિલ્લાહિ મિન શૈતાનિર રજીમ, બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, ઇન્નહુમ યકીદૂના કૈદા વ અકીદુ કૈદા ફમહ્હિલિલ કાફિરીન અમહિલહુમ રુવૈદા. ઇનડીડ દે આર ડિવાઇઝિંગ અ પ્લાન, એન્ડ આઈ ટુ એમ ડિવાઇઝિંગ અ પ્લાન. ખુદા કહે છે હું પણ એક પ્લાન કરું છું, જેમ એલાકા પ્લાન કરે છે મારી પાસે પણ એક પ્લાન છે. સો રિસ્પાઇટ ધ ફેઇથ, થોડુંક એલાકાને ટાઈમ આપો, થોડુંક એલાકાને મોહલા આપો. ફમહ્હિલ કાફિરીના અમહ્હિલહુમ રુવૈદા, ગીવ ધેમ અ જેન્ટલ રિસ્પાઇટ, થોડુંક એલાકાને ટાઈમ આપો, ને ઇન્શાલ્લાહ આ ડિઝાસ્ટર કેપિટલિઝમ પડશે. પણ અમે સમજવાની જરૂર છે, વી નીડ ટુ હેવ ધીસ વ્યૂ, માઇન્ડસેટ, વર્લ્ડ વ્યૂ, કે દુનિયામાં શું થઈ રહ્યું છે. જેમ ન્યૂઝમાં બતાવે છે, દેટ ઇઝ નોટ વોટ ઇઝ હેપનિંગ. પડદા કે પીછે કંઈ બીજું ચાલી રહ્યું છે જે અમે જાણવાની જરૂર છે, ચેતીને રહેવાની જરૂર છે. ના, પણ એક સ્ટેપ આગળ, આ સ્પાનર જે છે, આહલુલ બૈત ને કુરાન, એ અમારી પાસે પણ છે. અમે અમારા લોકાલિટીમાં, અમારા દેશમાં શું અમે એ સ્પાનર વાપરે છે કે નહીં, ઓર આર વી ગોઈંગ વિથ ધ ફ્લો. ઇફ યુ ગોઈંગ વિથ ધ ફ્લો તો અમારા અને બીજામાં કાંઈ ફરક નથી. ડિઝાસ્ટર કેપિટલિઝમ, અમે પણ ડિઝાસ્ટર કેપિટલિસ્ટ કહેવાશું. બટ ઇફ યુ યુઝ ધીસ ટૂલ્સ દેટ વી હેવ ટુ બીકમ બેટર પીપલ, અને આ દુનિયામાં સુધારો લાવે, તો ઇન્શાલ્લાહ અમે કામયાબ કહેવાશું ઇન્શાલ્લાહ. અસલામ આલેકુમ વ રહમતુલ્લાહી વ બરકાતુહ.